0: યુવા કિસાન રામ રામ સા
1: રામ રામ સા રામ રામ સા
0: કઈ સા કઈ નામ આપરો
1: મારું નામ કાળુરામ હે સા
0: કાળુરામ જી ગાંવ અલે હે
1: ગાંવ અલે હે
0: સા આપાય નાગોર 21 કિલોમીટર હે
1: હા 21 કિલોમીટર
0: બિલકુલ તો સડક જુડો ગાંવ હે
1: સડક જુડો
0: મેઈન રોડ કે ઉપર ગાંવ હે ઓર બિકાનેર રોડ ને જોડે હા બિલકુલ બહોત બઢિયા વાત કહી આપ અચ્છા એ કાળુરામ જી એક વાત બતાવો મને કે ગાંવ મે બિજલી પાણી સેંગ સુવિધા
1: બિજલી પાણી સેંગ સુવિધા સા
0: અચ્છા તો ગાંવ મે ટ્યુબવેલ વગેરે ભી હે કી
1: નહીં ટ્યુબવેલ ઉબેલ કોની સા
0: વરસાદી ખેતી કરે સગળા
1: વરસાદી ખેતી
0: અચ્છા આપણો ખેત હે
1: ખેત આમણે કોની પણ દુજારો ભાયા કરા
0: ભાયા કરો કઈ સાબુ ભાવ કિતા બીગા પર મે
1: 20 બીગા ભાયા કરા સાબ
0: અચ્છા
1: તો આદ મે ભાયા કરા
0: અચ્છા તાંગો થે ભાયા કરો ખેત દુજા કો હે
1: હા ખેત દુજારો
0: 20 બીગા મે ભાયા કરો આદ મે ભાવ જીતી મહેનત કરો જીતા આપાંગે વો અનાજ નીકળે બીરો આદો બે ખેત માલિક ને દ્યો
1: હા આદો ખેત માલિક
0: બઢિયા વાત હે કાળુરામ જી આવી તો આપાં કે કાળુરામ જી વરસાદ આવણું એ કિતા ટાઈમ પહેલી તૈયારી કરો
1: 15-20 દિન પહેલા તૈયારી કરની પડે
0: હે ના કઈ કઈ કરો
1: ખેતરી બાડ કરની પડે સૂડ કરનો પડે ખેતરે માં
0: સૂડ કર લો સાફ સફાઈ કર લો
1: સાફ સફાઈ
0: એકદમ તૈયારી કર લો
1: તૈયારી કર લો
0: આપને ધ્યાન હોય તો અપારી સરકાર ભી એક યોજના ચલાઈ હે કે ખેત કે ચારો તરફ અગર આપા તારબંધી કરે ના
1: હા
0: તો બી મે સરકાર સબસિડી દેવે
1: દેવે સાહેબ
0: દેવે ના તો બીરો ભી અગર થાંગે ખેત આળા તો બીને વાત કર કરું તાંકે તાંકે જાનવરો આપા કો ખેત બચ સકે મિટ્ટી કે કટાવ બચ સકે
1: હા સર
0: કિસી મિટ્ટી અડે
1: મિટ્ટી બેકલું હે સર
0: બેકલું બાળુ મિટ્ટી હે કિસી કિસી ફસલ હોય મે
1: અટ મોંગ ઉજેવે મોટ ઉજેવે બાજરી ઉજેવે તિલ ઉજેવે
0: હની બઢિયા ફસલ હોય
1: ગવાર ઉજેવે આ વરસાદ ચોકી વજન વરસાદ વજન તો ચોકી વજન તો
0: અબાર જ્યાં દેખ રહે આપા કે જગા જગા થોડી બહોત બારિશ હો રહી હે તો લોક ખેત વાવણ લાગ્યો લા
1: હા ખેત તો લમસમ માણા કાંકડ મે તો બાલ લ્યા
0: બાલ લ્યા ના
1: હા નિનાણ ભી કર રહ્યા
0: નિનાણ ભી કર રહ્યા તો ખેત કે અંદર આપા જો લ્યા કરા ખાદ કામ મે
1: હા
0: તાંકી નજર આમ કીથી બઢિયા હોય
1: મે તો ડીએપી લેવા સાહેબ
0: ડીએપી લ્યો
1: હા
0: અચ્છા અચ્છા એ ગોબર વાળી ક્યાં રહે
1: ગોબર વાળી ભી બઢિયા રહે ગોબર ભી નાખા
0: ગોબર ભી નાખો ડીએપી ભી નાખો દોનું કર લો મિક્સ
1: દોનું મિક્સ કર લા
0: અચ્છા ભી હું ફસલ જલ્દી હો જાવ બઢિયા જાવ
1: જલ્દી હો જાવ
0: કઈ જણા કહેવાય ભાઈ ડીએપી હું કઈ ના જમીન ખરાબ હોય
1: અબ દેખો વો તો હે પણ નહીં મિલે જણા કટી ગાયારી આયારી નહીં મિલે જણા દોના ને મિક્સ કર
0: મિક્સ કર ડાલ દો તાકી આપાં કે ખેત ભી બનોડો રહી જાવે ઓર કામ આપાં કો નીકળ જાવે
1: નીકળ જાવે
0: બઢિયા વાત હે દેખો કેવો ના કે ભી ખેત કે અંદર ખેત ને મિટ્ટી ને ઉપજો બનાવવા વાત ખાદી હે મે તો
1: ખાતી હે ખાત
0: હે કોની અગર ખાદ ખિંડા લેવા બઢિયા તરીકા હું
1: તો ચોકી ફસલ હોય સાહેબ
0: ચોકી ફસલ હોય નીરોગી ફસલ હોય અગર આપા ગોબર વાળી ડાલા તો હે કોની બી બજારુ લો યા ઘર કો છાંટ રાખો
1: પહેલા તો કે તો છાંટ રાખલા કે થોડ બજારુ લે લેવા કસી કોલેજ લે લેવા
0: અચ્છા અચ્છા અચ્છા તો બીજ આપા ઘર કો રાખો બિન કોઈ ઉપચારી થોડી કરો બઢિયા અહીંયા રાખ દો
1: અહીંયા બઢિયા રાખલા મેં
0: અચ્છા અચ્છા સાલ ભર ક્યાં રોકવાળી કરો
1: રોકવાળી તો બેન સાહેબ કી કરના પડે કોઈ દવાઈ હવાયા લા લુઆ
0: બીમાં ગાલ ગલુ રાખ કઈ જણા નીમ કી નીમોળિયા ગાલે કોઈ રાખ મે રાખે
1: કોઈ રાખ મે રાખે કોઈ પત્તા ભી ગાલે નીમ રા
0: હા બીમો કહે કે કીટ કોણ લાગે
1: કીટ કોણ લાગે
0: સહી બાત હે કાળુરામ જી ધ્યાન આપા કે પરખોડા બીજ હોય આપા કો
1: બર પરખોડો બીજ હોય
0: હે કો ની
1: કે લારલી 7 રૂપિયા ઓડવા ચોકો ધાન હોય ને બો બીજ રાખ્યા કરા
0: બીજ રાખ લો તાકી આપા ધ્યાન રહેવા કે મે આ બી ચોકાર આપા લારલી બાર કામ લીડો
1: લીડો
0: ખેતી કરી રહ્યા ઓર ખેતી કે અંદર કઈ વાર આપણે જ્યાં કામ કરતા હારી બીમારી મિનખા માં આવે
1: ત્યાં
0: ખેત માં ભી આતી ઓલા
1: આવે ને સાહેબ ખેત માં દવાઈ નાખણી પડે
0: હે ને
1: હા
0: તો દવાઈ કોઈ જાણકાર પૂછ લો યા
1: નહીં સલાહકાર પૂછણો પડે સાહેબ
0: પૂછણો પડે
1: પૂછણો પડે
0: એક કિસાન કોલ સેન્ટર હે આપને ધ્યાન હોલા તો
1: હા જી
0: બીરો નંબર હે 1800-180-1551 હા
1: હા ઠીક હે
0: તો ઉપર નંબર માં કઈ પયા કોડી લાગે કોની
1: હા કોલ લાગે
0: ઓર ઘર બેઠે આપણને કોઈ ભી સમસ્યા આવે આપણ કે ખેત માં સમાધાન બતા દે
1: જાણકારી મળી જાવે
0: જાણકારી મળી જાવે
1: ઠીક હે
0: યુ જોડી જો
1: જોડજો જરૂર
0: 1800-180-1551
1: ઠીક છે સર
0: કિસાન કોલ સેન્ટર છે
1: ઠીક
0: બીરે અલાવા કે આપ નાગો રેડિયો જોડો
1: હા
0: રેડિયો સુણતે હોલા તે
1: હા રેડિયો સુણાઈ અલ્લા
0: આ દબે કઈ હર ગુરુવાર કે દિન આપા ના નાગોર માં બી વિશેષજ્ઞ ને બોલાવા
1: ઠીક છે સર
0: ઓર આપ કોઈ સમસ્યા હવે માન લો તો બીરો સમાધાન આપા વિશેષજ્ઞ દ્વારા હું કરા તે ફોન કરો ફોન કરતી આતો આ દે
1: સમાધાન
0: સમાધાન હો જાય
1: ઠીક
0: તો આ ભી ધ્યાન રાખીજો
1: ધ્યાન રાખ
0: હે કો નહીં કે જોકો હારી બીમારી તો મિનખા માં આવે તો સાથ સાથે ભી અહીં માં આવી
1: આવી હે ફસલ માં તો આવી હે સાહેબ
0: તો ધ્યાન આપા ખેત બાયા ખેત ધીરે ધીરે ઊંચ ઉપર આવે તો કેટલા દિના માં બીરા વો ફૂટણી હો જાવે ફૂટણ લાગ જા
1: જોકો ખેત બહાર આપા જવાના વરસાદ ટેમ નહીં હોય ના જણે તો 4 દિના માં માં વો બહાર નીકળી જાય કરે ધાન
0: ધાન બહાર નીકળી જાય
1: હા 4 યા 5 દિના માં માં
0: અચ્છા અચ્છા
1: ઠીક હે ઓર ઉપર વરસાદ ઉજેવા ના જણે થોડો રોડ ઉજેવા જણે થોડો દોરો નીકળે
0: થોડો દોરો નીકળે એની ફૂટાણ આવણ કે બાદ આપણને ખેત કો પૂરી નિગરાની રાખણી પડે
1: નિગરાની રાખણી પડે સાહેબ ખસરી ધંધરી સબરી
0: સબરી
1: સબરી
0: તો બીજા માં આપણે વાત કરા કે જ્યાં આપ બાજરી ભાઈઓ તો બાજરી માં બઢિયા બી તાંકી નજર આમ કિસો હોય
1: बादरी।